0: સારા પાછે હાઈવે માથે કુછ વખત ખાતર યાતાયાત પ્રભાવિત રહ્યો ઓ હાદસો સુરતગઢ સદર થાણા ખેતરમાં 22 LGW રે કન્યો ગંભીર ઘાયલાને તુરંત સુરતગઢ રે રાજકીય સફાખાના પહોંચાયો ગયો અર અબે મોસમ પ્રદેશ માં જઠે એક કાની કઈ જિલ્લા મોનસૂન રી બિરખા સુ તર હો રહ્યા હૈ વઠીને દૂજી કાની કઈ જિલ્લા વરસાદ રી ઉડીક કર રહ્યા હૈ રાજધાની જયપુર માં સુવારે સુ ચાલ રી બાદલા રી લુકા છુપી રે પાછે દોપહેરા માં કઈ જગામાં તેજ અર કઠી ઘટી હલકી બિરખા હુઈ સવાઈ માધોપુર માં સુવારે ઝમાઝમ વરસાદ હુઈ વઠીને હનુમાનગઢ માં ભી જિલ્લા મુખ્યાલય સમેત ભાદરા સંગરિયા અર પલ્લુ ખેતર માં તેજ બિરખા દર્જ કરી જી પાલી અર આસેપાસે રા ખેતર માં ચોખી બિરખા હોણે સુ કાશ્તકાર ખરીફ ફસલ રી બુવાઈ રી તૈયારીયા શરૂ કર દી હૈ ઉદયપુર માં સિંજા હુઈ મુસલાધાર બિરખા સુ શહેર રા કઈ ઇલાકા માં પાણી ભર ગયો વઠીને બાલોતરા અર સિરોહી જિલ્લા માં સુવારે સુ ઉમસ અર ગરમી સુ જનજીવન ઘણો પ્રભાવિત હૈ મોસમ કેન્દ્ર જયપુર મુજબ રાજ્ય રા પૂર્વી ભાગા માં આવતા 5-6 દિના માં મોનસૂન સક્રિય રહેણે અર ઘણકર ઠોડા માથે હલકી સુ મધ્યમ બિરખા અર કઠી કઠી ભારી બિરખારી આસ હૈ દક્ષિણ પૂર્વી અર પૂર્વી રાજસ્થાન માં કાલે સુ ભારી વરસાદ રી ગતિવિધિયા માં ઓર બઢોતરી હોઈ શકે હૈ આજ લગે ટકે સગળા સંભાગા રા જિલ્લા માં તેજ બિરખારો અલર્ટ હૈ ભરતપુર રા વિશ્વ પ્રસિદ્ધ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન માં પ્રવાસી પરિંદા ને દેખણ ખાતર આ દિના ઘણી તાદાદ માં પંછી પ્રેમિયારો આણો જારી હૈ માણા ખબરનવીસ બતાયો કે પંછીયા રા આકર્ષક સમૂહ સેલાણીયા ને રોમાંચિત કર રહ્યા હૈ
1: કેવલાદેવ કી છિછલી પાણી કી ઝીલો મેં સમૂહ મેં ખડે ઇન પક્ષીઓ કી લંબી ગરદન ગુલાબી ચોંચ ઓર સંતુલિત મુદ્રા કો દેખને કે લિયે પ્રકૃતિ પ્રેમી ઉત્સાહિત રહેતે હૈ તો વહીં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો સહિત પર્યટક ભી ઇનકી તસવીર કો કેમરે મેં કેદ કરને કે લિયે લાલાયિત હોતે નજર આતે હૈ યે પક્ષી વિશેષ રૂપ સે મુડી હુઈ ચોંચ કી સહાયતા સે છિછલી પાણી કો છાનકર સેવાલ છોટે જલીય જીવ ઓર લાર્વા કો ભોજન કે રૂપ મેં ગ્રહણ કરતે હૈ શિવકુમાર વશિષ્ઠ આકાશવાણી સમાચાર ભરતપુર
0: અમરનાથ જાત્રા રા પહેલા દો દિના માં 32,313 શ્રદ્ધાલુ પવિત્ર ગુફા મિંદર માં દર્શન કર્યા ઇન બીચે શ્રદ્ધાલુઆ રો ચોથો જથ્થો આજ સુવારે જમુરા ભગવતી નગર નિવાસ હું રાત્રિ કડી સુરક્ષા વ્યવસ્થા રે બીચે રવાના હોયા ઇન જથ્થે માં 291 વાહના માં 6,731 શ્રદ્ધાલુ ભેળા હૈ ઇન માં સુ 4,032 શ્રદ્ધાલુ 139 વાહના માં પારંપરિક પહેલગાંવ માર્ગ સુ જા રહ્યા હૈ જદકે લગે ટકે 2,000 શ્રદ્ધાલુ 152 વાહના માં બાલટાલ માર્ગ તરફ સુ જા રહ્યા હૈ રાજસ્થાન કર્મચારી ચયન બોર્ડ રી કાનીસુ રાખીજી લિપિક ગ્રેડ દ્વિતીય કનિષ્ઠ સહાયક સંયુક્ત સીધી ભરતી પરીક્ષા આજ પ્રદેશભર માં 2 પારિયા માં હુઈ પરીક્ષા રે સફળ નિષ્પક્ષ અર શાંતિપૂર્ણ સંચાલન ખાતર પ્રશાસન સગલી તૈયારીયા કરી હી 2 પારિયા માં રાખીજી આ પરીક્ષા સુવારે 9:30 બજ્યા સુ દોપહેરા 12:30 બજ્યા તાઈ અર દૂજી પારી માં દોપહેરા 3 બજ્યા સુ સિંજ્યા 6 બજ્યા તાઈ હુઈ વિજ્ઞાન અર પ્રૌદ્યોગિકી મંત્રી જીતેન્દ્ર સિંઘ ભારત માં લીવર રી બીમારી અર ટાઈપ 2 મધુમેહ સુ નિપટણ રે ખાતર એક રાષ્ટ્રીય મિશન શરૂ કરનેરો હેલો કર્યો હૈ નવી દિલ્હી માં લીવર એન્ડ મેટાબોલિઝ ડિઝીઝ નેટવર્ક રી ત્રીજી વર્ષગાંઠ માં ડોક્ટર સિંઘ કહ્યો કે એ રોગ અબે પહેલી રી તુલના માં કમ ઉમર રે લોગા માં ભી દેખ્યા જા રહ્યા હૈ વણા કહ્યો કે દેશ રી જેનેટિક બનાવટ પેટ રે આસેપાસે ચરબી રી 32 સમસ્યા અર ભારતીયા રી શારીરિક બનાવટ રે કારણે લોગા માં મધુમેહ ફેટી લીવર અર હૃદય રોગ રો ખતરો બત્તી હૈ ડોક્ટર સિંઘ કહ્યો કે વૈજ્ઞાનિક તરક્કી રે સાથે બડે પૈમાને માથે જન જાગરૂકતા અર વ્યવહાર માં બદલાવ સુ ઇન ચુનૌતી રો નિપટણ નિપટો જા શકે હૈ અર આખિર માં એક ખાસ સમાચાર એક કર ફેરું સુણો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ VBG રામજી અધિનિયમ 2025 રે તહેત રાજ્યને 25,000 કરોડ રૂપિયાની સહાયતા રકમ જારી કરી કેન્દ્ર સરકાર તરલ પ્રાકૃતિક ગેસ LNG રી આપૂર્તિ સુ આપાતકાલીન પાબંદીયા હટાઈ આબુરાજ માં વિધિ મંત્રાલય રી કાનીસુ 2 દિન રા રિફોર્મ્સ ઉત્સવ અર ચિંતન શિબિર સંપન્ન કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ કયો શિબિર માં તૈયાર ઘોષણા પત્ર દેશ માં સુધાર રી રફતાર તેજ કરેલા અર રાજ્ય રા કેઈ હલકા મોનસૂની બિરખા સુ તરબતર આજ ઘણકર જિલ્લા માં તેજ બિરખારો અલર્ટ ઇન્દ્ર સાથે હી પ્રાદેશિક સમાચાર રો ઓ બુલેટિન અઠાઈ પૂરો વ્યો માણો આગલો સમાચાર બુલેટિન કાલે સુમારે 9 બજા હિન્દી માં પ્રસારિત કર્યો જાવેલા નમસ્કાર